This is KZM 104.9 FM Vanesha Radio પર આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત અને હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે. એક વાર ફરીથી આ કાર્યક્રમમાં તમારા માટે લાવી છું ગુજરાતી ગીત સંગીત સાહિત્ય અને ભાષાનો સુંદર સમન્વય. કેટલાક સુંદર ગુજરાતી ગીતો, ચાહે લોકગીત હોય, ગરબા હોય, પ્રાચીન ગીતો હોય કે ફિલ્મી ગીતો, આ બધા જ ગીતો તમારી સેવામાં રહેશે દર રવિવારની જેમ એક વાગ્યા સુધી. અને એની સાથે સાથે એક હોય છે ખાસ વિષય, ખાસ સેગમેન્ટ. આજના સેગમેન્ટમાં વાત કરવાની છે શબ્દ રમતની. શબ્દ રમત ઘણા વખતથી આપણે રમ્યા નથી. કેટલા બધા વિષયો પર હંમેશા વાત થતી હોય છે, તહેવારોની, રીતિરિવાજ, સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ. તો આજે આવ્યો છે વારો ઘણા રવિવારો પછી શબ્દ રમતનો. કયા શબ્દ લાવી છું બિલકુલ તમને જણાવીશ, પરંતુ સાંભળીએ ખૂબ જ સુંદર શિવસ્તુતિ ઓન 104.9 FM ફન એશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર.

0: આશિષ દેસાઈનો ખૂબ સુંદર અવાજ તમે સાંભળ્યો. સંગીત પણ આશિષ દેસાઈનું જ હતું. શિવ સ્તુતિ ઓન 104.9 એફએમ પનેશા રેડિયો કાર્યક્રમમાં હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. અને આજે છે શબ્દ રમત. તમે જો શબ્દ રમત પહેલાં મારી સાથે રમ્યા હો તો તમને ખબર જ હશે કે શબ્દ રમતમાં આપણે કેવી રીતે રમતા હોય છે. ઘણા વર્ષોથી કોઈ પણ અંગ્રેજી શબ્દો હું તમને આપતી હોઉં છું જેનું તમારે ગુજરાતી અનુવાદ કરવાનો હોય છે. શબ્દ એટલા બધા ઘણી વખત સામાન્ય અને સાધારણ હોય કે આપણે દરરોજ એનું અંગ્રેજી જ બોલીએ છીએ. અને એવા જ કેટેગરીના હું શબ્દો લાવું છું કે જે તમે દરરોજ નહીં રોજબરોજને આપણા જિંદગીના વપરાશમાં એ શબ્દ બોલતા હોય છે પરંતુ ગુજરાતી એનું ભૂલી ગયા હોય છે. એવું નથી હોતું કે એનું ગુજરાતી બહુ કઠણ હોય છે, પણ આપણી જસ્ટ પ્રેક્ટિસ એટલે કે મહાવરો છૂટી ગયો છે. નાનપણથી ફક્ત અંગ્રેજી જ આપણે બોલીએ છીએ. આપણે બધા બહુ અંગ્રેજીમાં હોશિયાર લોકો છીએ એટલે. પણ એનીવે તો આપણે જે હવે ગુજરાતીમાં આપણે થોડુંક આપણું કળા આપણે દેખાડીએ આપણી. અને હું તમને એક જ કેટેગરીના પૂછીએ શબ્દ ત્રણ. તો પહેલો શબ્દ જે છે એ છે મારો ગ્રેજ્યુએટ. કારણ કે ગ્રેજ્યુએશનની સિઝન ચાલે છે ભાઈ. તમારા બાળકો પણ ક્યાંક ને ક્યાંકથી ગ્રેજ્યુએટ થતા હશે. કિન્ડરગાર્ડનમાંથી, મિડલ સ્કૂલમાંથી, હાઈસ્કૂલમાંથી, કોલેજમાંથી. મારા બાળકો પણ થઈ રહ્યા છે. તો મારા બંને બાળકો થઈ રહ્યા છે તો મને એમ થયું કે ચલો હું આજે ગ્રેજ્યુએશન પર ખાસ આ વિષય કરું. અને મારો પહેલો શબ્દ છે કે ગ્રેજ્યુએટને તમારે ગુજરાતીમાં જો કહેવું હોય તો તમે કઈ રીતે કહેશો? 972-235-5555 એન્ડ ફનેશ. હેલો,
1: ગ્રેજ્યુએટ એટલે સ્નાતક. હેલો.
0: જી સર, જી સર, તમે ઓન એર છો. સ્નાતક, વેરી ગુડ, વેરી ગુડ સર. તમારું નામ શું છે?
1: મારું નામ યજ્ઞેશ.
0: યજ્ઞેશભાઈ, તમે પહેલી વાર કોલ કરી રહ્યા છો, થેન્ક યુ સો મચ. તો તમે કયા વિષયમાં સ્નાતક થયા હતા અને કયા મહાવિદ્યાલયમાંથી?
1: હું હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી.
0: પણ તમે એટલે ગુજરાતી જ છો, રાઈટ? તમે રહ્યા હતા?
1: હું ગુજરાતી જ છું, યા, યજ્ઞેશ પટેલ.
0: પણ રહ્યા તમે હૈદરાબાદમાં એટલે તમે ભણ્યા હૈદરાબાદમાં.
2: સ્નાતક
0: થયા છો?
2: ગુજરાત.
0: ગુજરાત માંથી. વેરી ગુડ, થેન્ક યુ મિતુલભાઈ. એન્ડ ફનેશ, યુ લાઈવ ઓન એર?
3: જી નીલમબેન, ગ્રેજ્યુએટ થવું એટલે સ્નાતક.
0: સ્નાતક થવું, જી બિલકુલ. અને આઈ થિંક આરતીબેન તમારો વન ઓફ ધ કિડ્સ ગ્રેજ્યુએટેડ ધીસ સમર, ઇઝ ઇટ રાઈટ?
3: ધ યંગર વન.
0: યંગર વન. સી, હું મારા શ્રોતાઓની બધી ખબર, હું શ્રોતાઓની બધી ખબર રાખતી હોઉં છું. સો કોંગ્રેચ્યુલેશન.
3: Thank you. I was like, એને બહુ ઉત્સાહ હતો એ વાતનો. I'm graduating.
0: I'm graduating. I know. હોવું જોઈએ, હોવું જોઈએ.
3: Elementary, but he was like, I'm graduating.
0: બિલકુલ, બિલકુલ. દરેક વસ્તુ જીવનમાં દરેક ક્ષણનો ગર્વ લેવો જોઈએ આરતીબેન, તો જ આપણું જીવન સાર્થક બને.
3: બિલકુલ.
0: So, thank you. Thank you, આરતીબેન. જી, જી.

ઐશ્વર્યા મજમુદારના ખૂબ જ સુંદર અવાજમાં નજરના જામ છલકાવીને ચાલ્યા ગયા તમે સ્નાતક. તમે પણ ક્યાંક ને ક્યાંક થયા હશો, ઇન્ડિયામાંથી કે યુએસમાંથી. અને ઘણી બધી વાર એવું થાય છે કે તમે જે વિષયમાં સ્નાતક થયા હો એ વિષયનું તમે કામ જ ના કરતા હો. દાખલા તરીકે હું મુંબઈમાંથી સ્નાતક થયેલી, પરંતુ અને પૂરું કમ્પ્લીટ બહુ અત્યારનો મારો ઇતિહાસ નથી કે ઓબ્વિયસલી, પરંતુ મેં જે વિષયમાં સ્નાતક કર્યું છે એ વિષયમાં હું અત્યારના કામ નથી કરતી. હું કામ કરું છું પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં, આઈટીમાં, અને હું એ વિષયમાં સ્નાતક જ નથી થઈ. તો ઘણી વખત જીવનમાં તમે જે ભણ્યા હો છો એ ભણેલું તમારું કામ લાગતું હોય છે, પરંતુ ક્યારેક કઈ દિશામાં તમે ફંટાઈ જાઓ, કઈ દિશામાં ઈશ્વરે તમારા માટે નિર્ધાર કર્યો એ તમને નથી ખબર હોતી. તમે ઘણી બધી વખત કોલેજમાં જ્યારે એડમિશન લીધું હશે, હું ઇન્ડિયાની ખાસ વાત કરું છું, એક પ્રવાહ હોય છે, રાઈટ, કે માતા પિતાએ કીધું કે તમે ભણવામાં બહુ સારા હો તો મેડિકલ લો, પછી એન્જિનિયરિંગ લો, પછી કોમર્સ, પછી આર્ટ્સ, ધીરે ધીરે ધીરે બધી કેટેગરીઝ આવતી જાય. પરંતુ અહીંયા આવ્યા બાદ તમે કઈ દિશામાં ફંટાઈ જશો, કયું તમારું ઈશ્વરે તમારી નિયતિ કઈ હશે એ તમને કંઈ જ ખબર નથી હોતી. અને મેં કહ્યું તેમ મારી નિયતિ કદાચ હું હતી કોમર્સ ગ્રેજ્યુએટ, પરંતુ હતી નહીં અને આઈટીમાં જવાની હતી નિયતિ, સો હું આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં જતી રહી. એમ તમે પણ કંઈક ને કંઈક એવું કરતા હશો કે જે તમે જે વિષયમાં સ્નાતક નહીં હો. હજી પણ બીજા બે શબ્દ છે, પરંતુ સાંભળીએ એક ઓર ગીત, ત્યારબાદ આવશે મારો બીજો શબ્દ આજનો ઓન 104.9 FM.

ઉષ્માન મીરની સાથે ખૂબ જ સુંદર અવાજ અલકા યાજ્ઞિકનો હતો અને જે નાની બાળકે તમે સાંભળી તનિષા સંઘવી નામ છે એમનું, જીગર સંઘવીની દીકરી. જી હા, સચિન જીગરના સંગીતમાં જ હતું આ ગીત. કાર્યક્રમનું નામ સાત સંગાત અને આજે ગ્રેજ્યુએશનની જે સિઝન ચાલી રહી છે, જે ઋતુ ચાલી રહી છે, આજુબાજુ બધે જ આપણે ગ્રેજ્યુએશનના જે હાર્દિક વધામણા થઈ રહ્યા છે, તો એના માટે આજની મારી શબ્દ રમતમાં ગ્રેજ્યુએશનની વાતો અને એના શબ્દ તમને હું પૂછી રહી છું. તો ગ્રેજ્યુએટ એટલે તો સ્નાતક એ બધાને ખબર પડે કે હવે ગ્રેજ્યુએશન એટલે શું. ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થયા તમે, પરંતુ ગ્રેજ્યુએશનમાં આપણે જ્યારે એમ કહીએ કે ગ્રેજ્યુએશન છે, સો ગ્રેજ્યુએશનનું ગુજરાતી તમારે કરવાનું છે 972-235-5555. તમારી રીતે તમે જે પણ વિચાર કરી શકો, જે પણ અભિપ્રાય હોય, મંતવ્ય હોય, વન્સ અગેન 972-235-5555, કે ગ્રેજ્યુએશનને ગુજરાતીમાં કહેવાય શી રીતે.

0: અધીર ઓરે પામર થઈને પામે નહીં કશું તું. ખૂબ જ સુંદર આ ગીત, કે જ્યારે જ્યારે ઈશ્વર કહે છે કે તમારા પર સંકટ આવે ત્યારે ધૈર્ય સૌથી વધારે મોટી પરીક્ષા હોય છે, ધૈર્ય અને સંયમની, જે આપણા જેવા, એટલીસ્ટ મારા જેવા, હું તમારી કક્ષા નથી જાણતી, પામર મનુષ્ય પાસે જો સૌથી વધારે ન હોય મારા જેવા મનુષ્ય પાસે, તો એ ધૈર્ય ન હોય, ધીરજ ન હોય. તો ઈશ્વર કહે છે કે ધૈર્ય હંમેશા રાખવું જોઈએ. કાર્યક્રમમાં સવાલ પૂછી રહી છું તમને કે ગ્રેજ્યુએશનને શું કહેવાય. ગ્રેજ્યુએટ તો તમે બધા જ છો, ડબલ ગ્રેજ્યુએટ પણ હશો, અને ઈશ્વર તમને હજી જો ભણવાની ઈચ્છા હોય તો બધા રકમને ગ્રેજ્યુએટ કરાવે. પરંતુ ગ્રેજ્યુએશન જો તમારે કેવું હોય તો એને ગુજરાતીમાં તમે કઈ રીતે કહેશો? એન્ડ બે જ મિનિટ બાકી છે બ્રેકમાં. ફનીશ, આર યુ લાઈવ ઓન એર? જી જી.
1: અને જવાબ આપો.
0: હા હા, બો પ્લીઝ પ્લીઝ, તમે ઓન એર છો, બોલો.
1: નીલમબેન, એનો છે કે સમારોહ એટલે આપણે,
0: જી સમારોહ, જી તમારો અવાજ આવે છે ક્લિયરલી, બોલો.
1: પદવીદાન સમારોહ.
0: પદવીદાન, ઓકે, વેરી ગુડ, થેન્ક યુ. તમારું નામ તમે કહ્યું નહીં.
1: શોભના ઠકરા.
0: શોભના બેન, થેન્ક યુ. એન્ડ ફનેશા, યુ લાઈવ ઓન એર?
2: તજજ્ઞ, તજજ્ઞ થવું અથવા નિષ્ણાત થવું.
0: નિષ્ણાત થવું, ઓકે, તજજ્ઞ અથવા તો નિષ્ણાત થવું. તો તમે પણ વિચાર કરી જુઓ કે ગ્રેજ્યુએશનને જો ગુજરાતીમાં કેવું હોય. હવે ગ્રેજ્યુએશન ને કોન્વોકેશન આમ જોવા જઈએ તો બંને સરખા જ છે, રાઈટ? તો તમે મને બંનેનો જવાબ સાથે આપી શકો છો. જે જે શબ્દ તમે ક્યાંક સાંભળ્યા હોય બિલકુલ જણાવી શકો છો. 9722355555. કમર્શિયલ બ્રેક થશે, પરંતુ બ્રેકની બાદ પણ હજી ઘણા બધા શબ્દ છે ગ્રેજ્યુએશન માટેના. અને દેશી મંડી ભૂલતા નહીં. તમારે આજે લાંબુ જે લિસ્ટ હશે ને ગ્રોસરીઝનું, અને વિચારતા હો ક્યાં જવું ક્યાં જવું, તો બિલકુલ દેશી મંડીમાં જઈ શકો છો. લુઇસવિલમાં લોકેટેડ છે, અને ત્યાં આગળ ફક્ત તમને ગ્રોસરીઝ અમેઝિંગ ઓફર્સમાં નહીં મળે, તમને ખાવા પીવાની ચીજો બી બિલકુલ. મંડે એન્ડ વેન્સડે એટલે કે સોમવાર અને બુધવારે તમે બાય વન ગેટ વન ફ્રી ઓન બિરયાની છે, નૂડલ્સ એન્ડ ફ્રાઈડ રાઈસ. મંગળવાર અને ગુરુવારે યુ કેન ડૂ દેટ, બાય વન ગેટ વન ફ્રી ઓન ડોસાઝ એન્ડ ચાટ્સ. દરરોજ સાંજના 5 થી 9 વાગ્યાની વચ્ચે હોય છે આ તમારા માટે ખાસ ડીલ્સ. નો મિક્સ એન્ડ મેચ વન્સ અગેન, દેટ ઇઝ દેસી મંડી ઇન લુઇસવિલ, ટેક્સાસ. 1 વાગ્યા સુધી શબ્દ રમત અને ઘણા બધા ગુજરાતી ગીતો, તમારો સાથ, મારો સંઘાત અને ઈશ્વરના આશીર્વાદ. જી હા, ઈશ્વરના આશીર્વાદ વગર જીવનમાં કશું શક્ય નથી, એમાં કાર્યક્રમ પણ શક્ય નથી, અને તમારા સાથ વગર પણ કશું શક્ય નથી. તમારો સાથ સંગાત રાખતા રહેજો ઓન 104.9 FM અને એશિયા રેડિયો. 1 વાગ્યા સુધી.
3: ઇસ શહેર કો હુઆ ક્યા, કહીં પે અંધવિશ્વાસ કા કાલા સાયા, કહીં પે કાલા જાદુ, ધુઆં ધુઆં. ક્યું સબ ઉલઝે હૈ પારિવારિક સમસ્યાઓ મેં, કભી પઢાઈ તો કભી નોકરી કી ચિંતા. જિંદગી કે રાસ્તે ધુંધલે હો ગયે હું, તો વક્ત હૈ સહી દિશા કા.
4: પંડિત રામનાથજી, જિન પે હજારો લોગો ને કિયા ભરોસા. લવ પ્રોબ્લેમ, શાદી મે ડિલે, કરિયર બ્લોક યા પારિવારિક તનાવ.
5: વિઝિટ psychicramnath.com, કોલ 4693474401. પ્લેનો, મેકિની, અર્બિંગ ઓર ગાર્લિન મે ઉપલબ્ધ.
6: સેમ ઓર્ડર અગેન, સેમ પિઝા, સેમ ટેસ્ટ, સેમ સ્ટોરી. ટાઈમ ટુ અપગ્રેડ યોર ક્રેવિંગ્સ, ડાલસ. Because Fun Pizza Kitchen just dropped a bold new Mexican-inspired menu. And trust us, this is not your regular slice. Fiesta Veggie, Pollo Loco, Sanao Cameron, Mucho Macho Pork. Different names, crazy flavors. Once you try these, your old order might just get ghosted. Fun Pizza Kitchen. New flavors, new obsession. Taxes are not complicated or stressful with CPA Shalini Kodial on your side. You focus on growing your business while she handles the planning to mitigate your tax liability. She's honest, transparent and accountable, ensuring your business stays fully IRS compliant. Unlike many other CPAs who meet just once a year, Shalini meets with you every quarter. Call 281-760-5573 today or visit the website www.skodialcpa.com.
7: Are you looking to own a global restaurant brand? Jai Bhavani, an established brand from India, born in Gujarat, is expanding across Texas. We hold the exclusive franchise rights for Texas and are inviting motivated entrepreneurs to join us in partnership with a leading hospitality group. Call Sunil at 469-468-6021 or Lee at 214-576-6439.
8: Hey Dallas, still performing only for your bathroom mirror or the family WhatsApp group? Nah. It's time to level up. If you got talent, we got you. Whether you sing, dance, rap, do stand-up, play an instrument, or have a hidden talent nobody sees coming, Fun Asia Network and Desi Got Talent USA are ready for you. Ages 4 and above, solo or squad, registrations are officially open. Register now at DesiGotTalentUS.com. Grand finale in Dallas. Because the next viral Desi star could be literally you. For sponsorship details, call 201-962-5500. Desi Got Talent USA. Your talent, your spotlight.

0: આખું પસંદર ગીત સાથે એક વાર ફરીથી તમારું પ્રેમ ભર્યું સ્વાગત કાર્યક્રમમાં. હું છું સાથી સંગાથી નીલમ દવે, અને કાર્યક્રમમાં આજે શબ્દ રમત ચાલી રહી છે, જેના અનુસંધાનમાં મેં તમને પૂછ્યું છે કે ગ્રેજ્યુએશન એટલે શું. ફનેશા રેડિયો, યુ આર લાઈવ ઓન એર. જી તમારો, જી યુ આર ઓન એર, બતાવો. હેલો,
1: એક મિનિટ, એક મિનિટ. નાટક પદવીદાન.
0: ઓકે,
1: તમારો
0: સ્નાતક, તમારું નામ શું છે બેન?
1: રૂપાબેન,
0: થેન્ક યુ, તમે બહુ બધું ટાઈમ હોલ્ડ કર્યું એના માટે, અને તમે મીઠી ફરિયાદ પણ કરી કે હું જલ્દી ફોન નથી ઉપાડતી. જી થેન્ક યુ સો મચ. ઘણી વખત એવું થતું હોય છે મિત્રો, હું ખરેખર એની માટે માફી ચાહું છું. એવું નથી કે અમે ફોન નથી ઉપાડતા, એટલે જો તમે કદાચ ફોનની લાઈન લઈને બેઠા હો, પરંતુ અમારી પાસે જે 5 કે 6 લાઇન્સ હોય સ્ટુડિયોમાં, અને જ્યારે બધી જ એક સાથે બ્લિંક થતી હોય, રાઈટ, એટલે બધી ક્યુમાં જતી હોય, તો એક પછી એક હું લેતી હોઉં, અને જ્યારે તમને ઓનર લેવાના હોય ત્યારે પણ એ લાઇન્સ ક્યુમાં થતી હોય. એનીવે, સો તમે જો રાહ જોતા હો મારી માટે અને તમે ઓનર ના આવ્યા હો તો બિલકુલ તમારી માફી ચાહું છું, પરંતુ સાથ રે સંગાત જરૂરથી આપતા રહેજો, કારણ કે આ સાથ સંગાત વગર કાર્યક્રમ શક્ય નથી. તમારા વગર કોઈ પણ સવાલ, કોઈ પણ સેગમેન્ટ શક્ય નથી. 104.9 FM ફનેશા રેડિયો, હું છું સાથી સંગાતી નીલમ દવે, દર રવિવારની બપોરે.

ખૂબ સુંદર ગુજરાતી ગીત મેળેથી તમે કંઈ લાવજો વાલીડા. મેળામાં તો ખબર નહીં તમે બધા ગયા છો કે નહીં, મુંબઈમાં તો મેળા થતા હતા એને બી અમે ફનફેર જ કહેતા હતા, પરંતુ એ જે ગામમાં મેળા થતા હશે એવા મેળા નહીં થતા હોય. અને કાર્યક્રમમાં જે શબ્દરમત ચાલી રહી છે તો કોન્વોકેશન સેરેમની અને ગ્રેજ્યુએશન સેરેમની બંનેનો લગભગ અર્થ એક જ થાય છે, પદવીદાન. પદવી એટલે કે ડિગ્રી. તમને કઈ ડિગ્રી મળે છે એ તમને જ્યારે આપે છે એ પદવીદાન સમારોહ. અને બીજો એનો શબ્દ જે છે એ છે દીક્ષાંત સમારોહ. હવે દીક્ષાંત સમારોહ એટલા માટે એને કહેવાય કે પહેલાંના જમાનામાં જ્યારે ગુરુકુળમાં બાળકો જતા હતા તો ગુરુકુળમાં પણ એમનો બધાનો કરિક્યુલમ હોય, અભ્યાસક્રમ હોય, કેટલા વર્ષો રહે આશ્રમમાં, ગુરુ પાસે શીખે, વિદ્યાર્થીઓ શિષ્ય હોય જે ગુરુના. તો અમુક વર્ષો પછી એમને પણ એક દીક્ષા આપવામાં આવે, એટલે કે તમે આ ગુરુકુળમાં તમે ભણી રહ્યા છો અને હવે તમે રેડી છો સમાજમાં જવા માટે, તમારી જે પણ વિદ્યા તમે શીખી છે, રાજકારણની વિદ્યા શીખી હોય કે વગેરે વગેરે, જેટલી પણ તમને વિદ્યા આવડતી હોય ગુરુ પાસેથી, ગુરુકુળ પાસેથી, વૈદિક કાળની વાત કરી રહી છું, ત્યારે તમને દીક્ષા મળે. અને એટલા માટે એને દીક્ષાંત સમારોહ પણ કહેવાતું હતું અને આ મહિને પદવીદાન સમારોહ પણ કહેવાય. તો આ તો થઈ ગયું ગ્રેજ્યુએશન અને કોન્વોકેશનની વાત. હવે થોડો અઘરો સવાલ પૂછું છું, અને આ સવાલ એટલા માટે હું અઘરો કહું છું કારણ કે મને પહેલાં પોતાને નથી ખબર. હું જ્યારે પણ કોઈ પણ વિષય પર હું વાંચતી હોઉં, મને ના ખબર હોય એટલે હું વધારે વાંચું, મને ઉત્સુકતા વધારે થાય કે અરે આ અર્થનો આ શું થતું હશે. તો ગ્રેજ્યુએશન ને ગ્રેજ્યુએટનું તો લગભગ બધાને ખબર હતી, પરંતુ મને નથી ખબર કે ધેર આર ટુ ડિફરન્ટ વર્ડ્સ. એલ્યુમનાઈ આપણને બધાને ખબર છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીને એલ્યુમનાઈ કહેવાય, પરંતુ એલ્યુમનાઈમાં પણ બે કેટેગરી છે, બે જૂથ છે, એલ્યુમનસ અને એલ્યુમના. જી હા, એવા બે શબ્દ અલગ અલગ છે જે મને નથી ખબર. તો હવે હું તમને પૂછીશ કે એલ્યુમનસમાં અર્થ શું થાય છે. એલ્યુમનાઈ તમે તમને કહ્યું કે ભૂતપૂર્વ વિદ્યાર્થી થાય છે એનો અર્થ, પરંતુ એલ્યુમનસ અને એલ્યુમના એ બંનેના અર્થ તમારે મને કહેવાના છે. 972-235-5555 કાર્યક્રમનું નામ સાત સંઘાત. એલ્યુમનાઈ ખબર છે, પરંતુ એલ્યુમનસ કોને કહેવાય અને એલ્યુમના કોને કહેવાય? 972-235-5555.

0: ઉપરથી કુદરતની રેમ છે, બિલકુલ બિલકુલ કુદરત અને ઈશ્વરની રેમ છે. અને હવે કાર્યક્રમમાં જે મેં તમને સવાલ પૂછ્યો છે કે એલ્યુમનાઈ એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી, પરંતુ મને હજુ સુધી એલ્યુમનસ અને એલ્યુમના આ જે બે શબ્દ છે કદાચ ખબર નહીં, તમે પણ પહેલી વાર જ સાંભળ્યા હશે, પરંતુ કોઈ પણ તમે તુક્કો લડાવી જુઓ. બે શબ્દ છે એટલે બે અલગ અલગ કેટેગરી હશે, રાઈટ? તો તુક્કો લડાવી જુઓ કે કયો તુક્કો હોઈ શકે, એલ્યુમનસને કયા રીતે કહેતા હશે અને એલ્યુમના એટલે કઈ રીતે. તુક્કો લડાવી જુઓ કે આ બે કેટેગરી કઈ કઈ અલગ અલગ હોઈ શકે. 972-235-5555 કાર્યક્રમમાં હું છું સાથી સંગાતી નીલમ દવે. તમે કહો તમે મને જવાબ, નહીતર પછી આ ગીત બાદ હું તમને કહીશ કે એલ્યુમનસ અને એલ્યુમના એ બે અલગ અલગ શબ્દ કેમ છે અને કઈ કેટેગરીના. અને જો તમને જવાબ જરૂર થી મને ખબર હોય તો કે જો ઓન એર ફનીશ આઈ યોર લાઈવ ઓન એર.
1: જી નીલમબેન, આપ મને પૂછો કેમ છે ને, મારે કુદરતની રેમ છે.
0: જી બિલકુલ કુદરતની રેમ છે. તો બોલો આરતીબેન, તમે શું કહેશો કે એલ્યુમનસ ને એલ્યુમનાનો શું અર્થ થતો હશે?
1: એલ્યુમનસ એક જ્યારે છોકરો મેલ ગ્રેજ્યુએટ થાય એને એલ્યુમનસ કહેવાય.
0: જી જી જી.
1: અને અધર વન આઈ થિંક ઇટ ઇઝ અ પ્લ્યુરલ ફોર્મ ઓફ ગ્રુપ ઓફ ગ્રેજ્યુએટ્સ.
0: ઓકે, ઓલ રાઈટ, થેન્ક યુ. ફનીશ આર યુ લાઈવ ઓન એર?
2: ભણતા હોય અને એલ્યુમનસ કે ભણી ગયા પછી એલ્યુમનસ થઈ જાય
3: એ ભૂતપૂર્વ કહેવાય.
0: ઓકે, થેન્ક યુ સો મચ. તો આ તમારા અલગ અલગ તુક્કાઓ અને જવાબો તમે આપી રહ્યા છો, બીજા પણ તમે જાણતા હો જવાબ તો બિલકુલ મને કહેજો. એલ્યુમનસ અને એલ્યુમના.

0: पची पची पची
1: हड़के ओ पेपड़ो में भी क्या लगी रेंजवा हागी हागी तू क्या लगी रेंजवा।
2: एल्युमनस जे होय छे ए मेल माटे वपराय, એટલે કે જ્યારે કોઈ મેલ વિદ્યાર્થી જો હોય, રાઈટ, એ વિદ્યાર્થી જ્યારે એલ્યુમના એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી બની જાય એ એલ્યુમનસ કહેવાય. અને તે જ રીતે ફિમેલ માટે જે વર્ડ છે છે એલ્યુમના. અને બધાને માટે તમારે કોમન વર્ડ છે એલ્યુમનાઈ. તમે પણ તમારી કોલેજના એલ્યુમનાઈ હવે ગણાતા હશો, તમે ઇન્ડિયા જતા હશો, જ્યારે જ્યારે બધાને મળતા હશો કોલેજમાં પણ તમારા પ્રોફેસર્સ કે ટીચરને, તો એ બધા તમે હવે એલ્યુમનાઈ કહેવાઓ. પરંતુ જો તમને જૂથ પાડવા હોય તમારા કે વિદ્યાર્થિનીઓ, જી હા વિદ્યાર્થિની એટલે કે ફિમેલ સ્ટુડન્ટ, રાઈટ, તો વિદ્યાર્થિનીને એલ્યુમના કહેવાય અને વિદ્યાર્થીને એલ્યુમનસ કહેવાય. અને એ રીતે ઘણા બધા બીજા શબ્દ છે. તો કદાચ બીજા કોઈ સેગમેન્ટમાં હવે હું તમને બીજા બધા શબ્દ પૂછીશ, દાખલા તરીકે ડિગ્રી, તો મેં પદવી કહું, પરંતુ સર્ટિફિકેટથી લઈને ડિપ્લોમાથી લઈને ઘણા બધા એવા શબ્દ છે કે આપણે ફક્ત ગુજરાતી બોલતા જ નથી, આપણે હંમેશા હિન્દી ગુજરાતી કરતાં પણ ઇંગ્લિશમાં બોલીએ કે કોઈ બીજા વર્ડમાં બોલીએ, રાઈટ. તો એને એવા જ ઘણા શબ્દ જે કોમન શબ્દ છે જેનું આપણે ગુજરાતી ભૂલી ગયા છીએ એવા શબ્દ હું તમારા માટે અહીંયા લાવતી હોઉં છું. 104.9 FM ફનેશા રેડિયો દર રવિવારની બપોરે ઓન 104.9 FM ફનેશા, તમારી સાથે સંગાતી નીલમ દવે.

આદિત્ય ગઢવીનો ખૂબ જ સુંદર અવાજ અને કાર્યક્રમનું નામ સાતસંગાત ડ્રીમ હોમ મોર્ગેજને યાદ કરી લઈએ. જી હા, કાર્યક્રમના પ્રાયોજક છે ડ્રીમ હોમ મોર્ગેજ. નંબર છે એમનો 972-245-5626, ઓર યુ કેન વિઝિટ ડ્રીમ હોમ મોર્ગેજ .com. અને તમારા ઘર માટે કોઈ પણ મોર્ગેજ સોલ્યુશન માટે એક જ નામ, દેટ ઇઝ ડ્રીમ હોમ મોર્ગેજ. ઘણા બધા વર્ષોથી, દસકાઓથી તમારી સેવામાં, લાઇસન્સ્ડ ઇન ઓલ 50 સ્ટેટ્સ. ડ્રીમ હોમ મોર્ગેજ, વન્સ અગેન, દેટ ઇઝ ડ્રીમ હોમ મોર્ગેજ .com. ઈશ્વર હંમેશા તમને સુરક્ષિત રાખે, પરંતુ ક્યારેક કોઈક નાના મોટા એક્સિડન્ટ્સ પણ જો થઈ જાય અને તમારે કોઈની ફ્રી કન્સલ્ટેશન જોઈતું હોય તો ઉમર ખ્વાજાને તમે આજે જ કોલ કરી શકો છો, કારણ કે એમનો એક નિયમ છે કે એ એમની કોઈ પણ ફીઝ નહીં લે જ્યાં સુધી તમને પૂરેપૂરું તમારું કોમ્પન્સેશન નહીં મળી જાય. નંબર છે એમનો 4693005046, ઓર યુ કેન વિઝિટ એટર્ની એટ ઓમાર .com. વન્સ અગેન, દેટ ઇઝ ઉમર ખ્વાજા અને એમનો ઇમેલ એડ્રેસ છે attorney@omar.com. ઘણા બધા કોલ્સ ઓફ એર પણ લઈ રહી છું. જી હા, શબ્દ રમત માટે તમારો ખૂબ ખૂબ ફરીથી આભાર. એકચ્યુઅલી શબ્દ રમત હોય, ધર્મની વાત હોય, ઇતિહાસની કે કોઈ પણ વિષય હોય, તમારો આવી જ રીતે સહકાર રહે, સાથ રહે, સંગાત રહે, કારણ કે તમારી માહિતીથી જ આ કાર્યક્રમ શક્ય બને છે, તમારા કોલ્સથી, તમારા પ્રેમથી અને સ્નેહથી. તો બિલકુલ સાંભળતા રહો, સ્નેહ પણ અને સાથ અને સંગાત પણ આ જ રીતે આપતા રહેજો આ કાર્યક્રમને દર રવિવારની બપોરે.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત